નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજનમાં પ્રસારિત થતો. તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ. મધુર રંગીન ગીતોની સાથે અને તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ તમે એક વાત હંમેશા જરૂરથી યાદ રાખજો અને નોટિસ કરજો કે ઈશ્વર જ્યારે પરીક્ષા લે છે ને ત્યારે પરિસ્થિતિઓ બદલી નાખે છે અને જ્યારે સાથ આપે છે ને ત્યારે કિસ્મત પણ બદલી નાખે છે. તો ચાલો, આજે શનિવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ હનુમાનજીના ચરણોમાં. ઈશ્વર ઠાકોરના અવાજમાં લેવામાં આવેલું

સ્ટુડિયો નીકળે મેં 10:09 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર ને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર તો શું આવો કહેવાય છે ને કે ભાઈ જ્યારે આપણે વાત કરીએ મંઝિલની તો ભાઈ મંઝિલ કેટલી પણ દૂર હોય જો પગલાં સતત આગળ વધતા રહે અને પરિણામ જો આપણને સારા મળે છે ને તો મહેનત કરે છે તો આપણને મહેનતનું ફળ જરૂરથી મળે છે તો ચાલો ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈ ગીતારા બારીના અવાજમાં લેવામાં આવેલું

અમારી સ્ટુડિયોની ગેલેરમાં 10:14 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા. તો આપણે એક સુંદર મજાની એક રેસીપી લઈને આવ્યા છીએ તમારા માટે. આજે આપણે બનાવીશું, ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો સુંદર મજાની એક ગુજરાતી રેસીપી લઈને આવ્યા છીએ. તો તે પહેલાં આપણે એક સુંદર મજાનું એક ગીત સાંભળી લઈએ. ગીતા રબારીના અવાજમાં લેવામાં આવેલું ફરીથી, ને આજે મેં તમારા માટે થોડા ગીતા રબારીના ગીતો લઈને આવ્યા છીએ 2025 ના. On your way.

આપણી સ્ટુડિયોની ઘડીમાં 10:21 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે. શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ સાચો સંબંધ એ છે જેમાં કોઈ સ્વાર્થ ના હોય, અને સાચો પ્રેમ એ છે જેમાં કોઈ અપેક્ષા ના હોય. આપણે જ્યારે સંબંધની વાત કરીએ જેમાં કોઈ સ્વાર્થ ના હોય ને, અને પ્રેમની જ્યારે વાત કરીએ, પ્રેમ જ્યારે સાચો હોય અને એમાં કોઈ અપેક્ષા ના હોય ને, એને જ આપણે સાચો સંબંધ કહેવાય છે. તો ચાલો ફરીથી એક સુંદર મજાનું ગીત લઈ લઈએ. ગીતા રબારીના અવાજમાં લેવામાં આવેલું.

ભાઈ ગુજરાતી ગીતોની મજા માણતા ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ તો શ્રોતા કહેવાય છે નહીં કે ભાઈ જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ના થાય ને તો સમજી જવું કે કંઈક એવું હારી ગયા છો જે જીત કરતાં પણ વધુ જરૂરી હતું. એટલે કહેવાય નહીં કે ભાઈ જીતી ગયા પછી પણ તમારું દિલ ખુશ ના થતું હોય ને તો સમજી જવો કે કંઈક એવું હારી ગયા છો જીત કરતાં પણ વધુ જરૂરી હતું. તો સુંદર મજાનું એક ગરબાનું સફર લઈ લે ભાઈ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું 2024 નું.

0: પટેલ
1: શાહ કે અંબાણી
2: ઓલ ઓફ ધ રિચ ફોક્સ માન
1: દુનિયા ભરમાં કરે કમાણી ખોટના ધંધામાં પણ નફો કરે કે ખોટના ધંધામાં પણ નફો કરે
3: લાગે.

0: શિયાળે ઊંધિયું ખવા
1: વાલોર પાપડી ને મુઠિયા ન ભૂલતા
0: ચોમાસામાં ભજિયા તડો કે

0: Box Man.
1: You're listening to RM3 Radio Manoranjan. મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની અંગ્રેડમાં 10:35 થઈ ગઈ છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. જીગદાન ગરવીના અવાજમાં લેવામાં આવેલું 2025 નું અન્ય વી.

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે અને આ લાસ્ટ ગીત છોડીને જાઓ છો ગુજરાતી મેસેજમાંથી લેવામાં આવેલું એની સાથે અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, ફરીથી મળીશું બપોરના પોણા બે વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.